ગળ કર માને મને પ્રતીત કાલ ના આવે મોડે ચીત કોન્ફિડન્ટ એન્ડ અંડર ધ ડિલ્યુઝન ઓફ માયા ધ થોટ ઓફ ડેથ એન્ડ દેર આફ્ટર નેવર એન્ટર્સ હિઝ માઇન્ડ એન્ડ પ્રેશિયસ લાઈફ ઇઝ વેસ્ટેડ અવે.